તેમ રેઇનબોચ્યા ચાલુ સભેત આયજ વિતરાવપાચ્યો કાર્યાવળી રેઇનબો સાંજ હી કાર્યાવળ હ્યા ખીણાક થઈ ચાલુ આસા સાત વરા જાઉન 10 મિનિટાંચેર આયકુપા અકરાવાત બોલીવુડ સંગીત સફર તર રાતચ્યા 8 વરાંચેર અસતલી કાતારા 8 વરા જાઉન 30 મિનિટાંચેર સદાબહાર હી કાર્યાવળ આયકુપાક મેળટલી 9 વરા જાઉન 15 મિનિટાંચેર અસતલે પશ્ચિમી સંગીત યસ્ટરડે વાન્સ મોર હી કાર્યાવળીતલ્યાન 10 વરા જાઉન 5 મિનિટાંચેર પશ્ચિમી સંગીત આરજેસ ચોઇસ હી કાર્યાવળીન અને 11 વરા જાઉન 10 મિનિટાંચેર જેઝ ટાઇમ હી પશ્ચિમી સંગીતાચી કાર્યાવળ તુમકા આયકુપાક મેળટલી तर आयकुपेनो ह्यो जाल्यो 105.4 मेगाहर्ट्झांचेर एफएम रेनबोच्या चालू सभेत आयज वितरावपाच्यो तरेकवार अश्यो कार्यावळी.